0: लिए दी है.
1: द ट्रांसफॉर्मेशनल डेवलपमेंट दैट हैज टेकन प्लेस इन दिस व्हिच वी ऑल हैव वर्क्ड. जस्ट इमेजिन
0: कि आटला बधा वर्षो थी
1: दैट फॉर सच अ लॉन्ग टाइम
0: भाजप ने आपे खोबले खोबले वोट आप्या छे.
1: बीजेपी हैज वन इन ईच एंड
0: एवरी एक पाछू वळीने જોયું નથી.
1: સોરી ધેટ વી હેવ નેવર લુક્ડ બેક.
0: કદાચ બબે ત્રણ ત્રણ પેઢીઓ હવે ભાજપ તરફી વોટ આપનારી થઈ ગઈ હશે.
1: એન્ટાયરલી હેવ ઓનલી વોટેડ ફોર બીજેપી હિયર.
0: પરંતુ વિશેષતા એ છે
1: ફોર ધ સ્પેશિયલ પાર્ટ અબાઉટ
0: ભાજપનો નાનકડો કાર્યકર્તા પણ
1: that even the smallest of workers of the BJP
0: sattana nashama chakchur nathi thayo.
1: None of them are intoxicated by the power.
0: Atla bada varsho na atlo bado prem pachi pan
1: despite of serving
0: ene
1: for such a long time with all the love
0: seva no mar
1: continues to work with the spirit
0: barabar pakdi rakhe chhe. Aap vichar karo ke જનપ્રતિનિધિઓ પહેલા પણ તમે જોયા છે.
1: જસ્ટ ઇમેજિન યુ હેવ સીન પોલિટિશિયન્સ
0: સરકારો પહેલા પણ જોઈ છે.
1: વી હેવ સીન ગવર્મેન્ટ ઇવન બિફોર.
0: અને તમે નવસારી વાળા હોય તો હિન્દુસ્તાનનો મોટો રેકોર્ડ કર્યો હતો.
1: યુ ગાઈઝ હેવ રજિસ્ટર્ડ અ રેકોર્ડ હિયર ઇન ઇન્ડિયા.
0: આખા દેશમાં સૌથી વધારે મતથી
1: બિગેસ્ટ
0: તમે ભાઈ સીઆર ને જીતાડીને મોકલ્યા.
1: યુ હેવ ઇલેક્ટેડ સીઆર પાટિલ.
0: એટલે આખો દેશ નકશામાં શોધતો ના નવસારી છે ક્યાં.
1: ધી એન્ટાયર નેશન વોઝ સર્ચિંગ ઓન ધ મેપ વેર ઇઝ નવસારી એક્ઝેક્ટલી.
0: અને તમે તો આવા બધા કમાલ કરનારા લોકો છો.
1: યુ ગાઈઝ આર
0: આટલી બધી સિદ્ધિ મળે આટલો બધો પ્રેમ મળે કોઈને એમ થાય ચાલો ના ભાઈ થોડા આડા પડીએ જરા આરામ કરીએ.
1: હેવિંગ સચ હ્યુજ માર્જિન્સ એની વર્કર વુડ નેચરલી થિંક ધેટ ઇટ્સ પરહેપ્સ ટાઈમ ટુ રેસ્ટ બટ નો ધીસ ઇઝ ધ બીજેપી.
0: અમારે ત્યાં આરામ હરામ હેના ખાલી નારા નથી લાગ્યા.
1: વી જસ્ટ ડોન્ટ
0: અમારો એક એક કાર્યકર્તા
1: વન શુડ નોટ રેસ્ટ
0: દિવસ રાત એનાથી બનતા પ્રયત્ન
1: બાય ઇટ ડે એન્ડ નાઇટ
0: જનસેવા માટે કર્યા જ કરતો હોય છે.
1: ટુ વર્ક ફોર ધ વેલફેર ઓફ ધ પીપલ.
0: આપ વિચાર કરો આખા જિલ્લાના ગામડે ગામડે માઇક્રો ક્લિનિંગ અભિયાન ઉપાડવામાં આવે
1: ઓફ નવસારી
0: અને જન ભાગીદારીથી ઉપાડવામાં આવે
1: અને ઇટ વોઝ ડન વિથ પીપલ કોલેબરેશન
0: મોટી સંખ્યામાં
1: સચ હ્યુજ નંબર
0: ગ્રામજનો નગરજનો
1: પીપલ ફ્રોમ
0: સ્વચ્છતાને ઉત્સવ બનાવી દે.
1: દે હેવ સેલિબ્રેટેડ ધ ફેસ્ટિવલ ઓફ ક્લિનલીનેસ.
0: સરકારી માધ્યમોથી નાના મોટા કામ થાય તો બહુ સ્વાભાવિક છે.
1: ઇટ ઇઝ વેરી નોર્મલ ફોર ગવર્મેન્ટ વર્ક ટુ ટેક
0: પરંતુ જન સામાન્યની તાકાતથી જયારે પરિવર્તન આવે ને
1: બટ ટુ બ્રિંગ અબાઉટ ચેન્જ વિથ પીપલ પાર્ટિસિપેશન
0: હોય છે એ પરિવર્તન નવો વિશ્વાસ પેદા કરતું
1: હોય છે. પરમેનન્ટ એન્ડ ધેટ આજે મેં ગુજરાતમાં પણ જોયું છે
0: દેશમાં જોયું છે અને આજે હું જયારે સીઆર નું ભાષણ સાંભળતો હતો નવસારી જિલ્લાએ કરી બતાવ્યું છે.
1: ઇટ શોઝ ધેટ ધ નવસારી ડિસ્ટ્રિક્ટ હેઝ ડન ઇટ.
0: કુપોષણ મુક્ત જિલ્લો બનાવવો મતલબ એક કુટુંબના એક
1: કમ્પ્લીટલી ઇરાડિકેટ માલ ન્યુટ્રિશન
0: મેળવવા બરાબર છે.
1: ધેટ મીન્સ
0: એ વોટ કરતા પણ લાખો ગણી ફાધર ઓફ વાળી ચીજ છે.
1: એન્ડ ધીસ ડિસ્ટ્રિક્ટ
0: જ્યારે એક એક ઘરમાંથી માતાઓ બહેનો આશીર્વાદ આપે એમના ઘરમાં હવે કોઈ કુપોષિત નથી. નાનકડું ભૂલકું કુપોષિત નથી અને કોઈ એની ચિંતા કરે છે.
1: એન્ડ ધેટ સમવન ઇઝ ટેકિંગ કેર એન્ડ વરિંગ અબાઉટ ધેર ચાઇલ્ડ.
0: તમારું બાળક હસતું રહે
1: ધેટ યોર ચાઇલ્ડ
0: એનો ચહેરો મલકાતો રહે ખીલેલો રહે
1: ઇટ ઇઝ ઓલવેઝ હેપી એન્ડ સ્માઇલિંગ.
0: એના માટે કોઈ ઉજાગરા કરે છે ને
1: સમબડી ઇઝ વર્કિંગ
0: એના આશીર્વાદ મળે છે.
1: ધોઝ બ્લેસિંગ્સ વી આર ગેટિંગ.
0: હવે ટીબી એટલો ભયંકર બીમારી નથી.
1: Now TB is no longer such a deadly disease. બરાબર
0: 6 મહિના એક દર્દીની કાળજી લેવામાં આવે સરકાર થી
1: દવાઓ આપે રેગ્યુલર
0: અપાય
1: રેગ્યુલર મેડિસિન્સ ધેટ આર ગિવન નાઉ બાય ધ ગવર્નમેન્ટ
0: ભોજન અપાય
1: even food is accounted for and provided. In just 6 months, a person can get rid and defeat TB completely. And in the entire world,
0: TB mukta thamani disha ma bharat safalatapurvak

0: क्यों सौभाग्य से हमारा बजानुओं कि आवा दिवस रात मेहनत करना कार्यकर्ताओं की फौज एकमात्र इरादो।
1: It is such a great pleasure that in India you see such a huge mass of hardworking
0: selfless
1: volunteers.
0: They are only 40 crore deshvasiyon nu kalyan
1: for the 140 crore Indian
0: people. And ena mate
1: and for that
0: seva no mar
1: the path of
0: satta pan
1: seva is being taken
0: seva mate sangathan pan
1: to do seva
0: seva mate
1: organization
0: pad pan सेवा माटे प्रतिष्ठापन सेवा माटे
1: प्रेस्टीज फॉर सेवा
0: व्यवस्थापन सेवा माटे
1: ऑर्गेनाइजेशन फॉर सेवा
0: जन जनरी सेवा अने त्यारे
1: द पीपल एंड द मासेस
0: सत्तापन
1: एंड देन पावर
0: संवेदनशील बनी जती होई छे
1: विद सेंसिटिविटी टुवर्ड्स
0: अने जे संवेदनाओं नो अंबार होय त्या स्नेह अपरंपार हो
1: एंड वेयर देयर इज सेंसिटिविटी टू वर्ड
0: अपरंपार स्नेह
1: देयर द लव ऑफ द पीपल इज ऑल्सो बियॉन्ड एनी मेजर
0: मैंने कितने राज्यों की भाषा
1: कॉर्नर ऑफ इंडिया देयर आर सो मेनी स्टेट्स इन व्हिच आई कैन नॉट इवन स्पीक द लैंग्वेज और आई एम मीटिंग देम फॉर द फर्स्ट टाइम
0: પણ આ કાર્યકર્તાઓની તપસ્યાને કારણે
1: બટ બીકોઝ ઓફ ધ હાર્ડવર્ક ઓફ અવર
0: મને આશીર્વાદ માટે નિમિત્ત બનાવીને આશીર્વાદ વરસાવે છે કે તમારા બધાના પુણ્યને કારણે
1: ઓફ બ્લેસિંગ
0: તમારા બધાના પરિશ્રમને કારણે
1: હાર્ડવર્ક એન્ડ ટોઇલ ઓફ ઓલ યુ વર્કર્સ
0: સુકન્યા સમૃદ્ધિ યોજના મને યાદ છે હું જ્યારે ગુજરાતમાં નવો નવો મુખ્યમંત્રી તરીકે
1: આઈ સ્ટીલ રીમેમ્બર વેન આઈ વોઝ ધ ન્યુ ચીફ મિનિસ્ટર ઇલેક્ટેડ ઓફ ગુજરાત
0: તો શરૂઆતના વર્ષોમાં એક કામ શરૂ કર્યું હતું ગામડે જાઉં
1: ઇન ધી અર્લિયર યર્સ ધેર વોઝ ધીસ ટાસ્ક ધેટ કેમ ટુ
0: મી 14 15
1: જૂન ટુ વિલેજીસ
0: 44 ડિગ્રી ગરમીનો તાપ અને એ વખતે તો વીજળી 24 કલાક નહોતી
1: સમર ઇટ વોઝ 12 13 14th ઓફ જૂન ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી અને કન્યા કેળવણી માટે ગામડે ફટકતું
0: દીકરીઓને આંગળી પકડીને
1: એન્ડ
0: શાળાએ લઈ જતો
1: તેમના મા બાપને સમજાવશો ગામડે વિલેજ ટુ વિલેજ હોલ હેન્ડ્સ ઓફ ગર્લ્સ એન્ડ
0: એ વખતે તો મને આમ આનંદ આવ્યો મારું એક જવાબ સેન્ડ ટુ સ્કૂલ
1: આઈ હેવ ટુ બી એક્સ્ટ્રીમલી હેપી ધેટ આઈ હેવ ટુ થિંક ધેટ ધીસ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી એન્ડ આઈ મસ્ટ ટેક ધેમ ટુ સ્કૂલ
0: છાપામાં બહુ છપાય નહીં
1: એન્ડ ઇટ વોઝ સચ વર્ક ધેટ ઇટ વોઝ નોટ ધેટ કાઇન્ડ ઓફ વર્ક
0: નોટ
1: પબ્લિશ્ડ ઇન મીડિયા ઓર મચ ટોક્ડ અબાઉટ ઓન ટેલિવિઝન
2: Three decades of watching the world change. Of asking the questions that couldn't wait. Of telling the stories that couldn't be ignored. Of holding the line when it mattered most. Times change, our purpose doesn't. NDTV 24/7 is now NDTV when it really matters.
3: थोड़े में ज्यादा स्वाद ये हित तो है इसकी खास बात
4: वाओ मामा क्या स्वाद है
3: अरे मेरे राजा
5: सबका राजा आर्टियोर मसाला
6: Across the country
2: He has tracked the pulse of power from Washington to Korea Witnessed history being made in global capitals and conflict zones. Brought clarity to complex issues of national security and international affairs. Aditya Raj Kaul, covering international affairs like no one else. Only on NDTV Network.
7: Two houses here that were struck last night.
2: The heat.
7: The telltale signs of water.
2: The dust.
7: Something has changed in Pahalgam.
2: The front lines. That's Shiv's India.
7: Pakistan Army has violated the ceasefire on the line of control.
2: Its hopes.
8: Congrats, Chief Minister Vijay.
2: Its yearning. Its dreams. At 9, he brings it all home. Your stories.